તો બહેની હું આભી સુનેન ગીત એમાં સ્વર દેહરીને અમચીરી ભાઈ આ ઓકર સાથી મન આ ગીત કે સંગે સંગ આવા ચર્ચા કરતી આગો બઢીન માદક પદાર્થો કા સેવન મોત કો આમંત્રણ તો બહેની હું માદક પદાર્થ એસે સ્થિતિ હે જેમાં મનસે અપન ઈચ્છા પર નિયંત્રણ ખો દેતે આ દવાઈ યા નશીલા પદાર્થ કે બાર બાર સેવન કરે બર બાધ્ય હો જાતે એકર ગંભીર શારીરિક માનસિક સામાજિક અને આર્થિક દુષ્પરિણામ ભી હોથે જોન વ્યક્તિ કે જીવનલા પૂરી તરહ સે નષ્ટ કર દેથે નશીલા પદાર્થ કે લગાતાર સેવન સે શરીર કે પ્રમુખ અંગ ખરાબ હોય લાગથે ફેફડા કે બીમારી લીવર સિરોસિસ હૃદય રોગ મસ્તિષ્ક ક્ષતિ ઉચ્ચ રક્તચાપ જૈસન સમસ્યા આમ હો જાથે સાથ હી નિર્ણય લે કે ક્ષમતા ભી કમજોર હો જાતે અવ યાદદાસમાં કમી હો જાતે ગંભીર બીમારી અસુરક્ષિત સુઈ કે ઇસ્તેમાલ સે એચઆઈવી એડ્સ અવ હેપેટાઇટિસ કે ખતરા ભી બાઢ જાતે તબેની હો માદક પદાર્થ કે લત એક બીમારી હે જેકા જેલા ઇલાજ અવ પુનર્વાસ સે ઠીક કિયે જા સકત હે રોકથામ બર પરિવાર લ સ્કૂલ અવ સંસ્થા કે મદદ લે સકત હે નશા નાશ કે કારણ હે ફિર ભી આજ કે યુવા પીઢી કા એકર લત કે કારણ સમસ્યા સે સમય સે પહેલી કાલ કે ગાલમાં સમા જાત હે બહેની હું નશા કરે કે પ્રમુખ કારણ હો સકત હે પરિવારિક અને સામાજિક દબાવ સાથી મન કે દેખા દેખી યા આસાન ઉપલબ્ધતા ચિંતા અવસાદ હર ભી નશા કે આદિ બના દેતે વિશેષ કર કિશોર મન જોખિમ લેહે કે પ્રવૃત્તિ અપના લેથે હમર યહાં પુરુષ હી નહીં બલ્કિ મહિલા મન ભી નશા શરાબ કે સેવન કરતે આધુનિક સમાજ કે અસુરક્ષિત સ્થિતિ ભી સ્વયં અવ માદક પદાર્થ કે સેવન કે દુરુપયોગલા બઢાવા દેહમાં પ્રમુખ ભૂમિકા નિભાતે શરાબ કે હાનિ વ્યક્તિ પરિવાર અવ સમાજલા ગંભીર સામાજિક દુષ્પરિણામ ભોગતના ભી પડતે માદક પદાર્થ કે જ્યાદા સેવન સે મોત ભી હો જાતે માદક પદાર્થ કે દુરુપયોગ કોનો ભી કાનૂની અવૈધ યા ડાક્ટર દ્વારા નિર્ધારિત દવા કે કોઈ તરીકા યા માત્રા કે સેવન કરના હે જેકર સે વ્યક્તિ દુસર શારીરિક યા માનસિક યા સામાજિક નુકસાન પહોંચાય એમાં શરાબ તંબાકુ અફીમ અવ પેન કિલર કે અત્યધિક ઉપયોગ સામેલ હે શરાબ કે સેવન સે ખરાબ પ્રદર્શન બિગડત સ્વાસ્થ્ય સ્થિતિ મસ્તિષ્ક સંરચનામાં પરિવર્તન અવ ઓવરડોઝ સે આત્મહત્યા કે મૃત્યુ કે જોખિમ બાઢ જાતે શરાબ કે લત સે પારિવારિક જીવનમાં બહુ જ્યાદા પ્રભાવ પડતે જે મન આર્થિક તંગી નશા કે લત કે કારણ આય કે બડે હિસ્સા નશામાં ખર્ચ હો જાતે જેકર સે પરિવાર કર્જમાં ડૂબ જાતે પારિવારિક કલહ વ્યવહારમાં ચિડચિડાપન અવ આક્રમકતા આથે જેકર સે ઘરેલુ હિંસા અવ પારિવારિક અલગાવ જૈસન ઘટના દેખે પર ભી મિલથે કાનૂની ખતરા કે વાત કરબો તો દુર્ઘટના નશા કે હાલતમાં ગાડી ચલાના જાનલેવા સાબિત હો શકતે નશા કરો યા મનસે કે રોગ પ્રતિરોધક ક્ષમતા કમ હો જાતી બીમારી સે જલ્દી લડ નહીં પાય બાર બાર ઇન્ફેક્શન કે ખતરા બાઢ જાતે વજનમાં કમી નીંદ પૂરા નહીં હોના મુંહ વ દાંત કે બીમારી મસ્તિષ્કમાં અવ સોચે સમજે યાદ રખે કે ક્ષમતા કમ હોના માનસિક બીમારી તબહેની હો નશા નાશ કે કારણ હે એકર બાર બાચે બરહાવે અવ એકર સે દૂર રહના હે તો એ તો હોઈશ આજ કે ગોળ ચર્ચા અવ ગોળ ચર્ચા કે બાદ આગુ બઢવો યોજના કતી તો બહેની હો આજ કે યોજના મેં આપ મલ્લા હમન બતાપો પીએમ સૂર્ય ઘર બિજલી મુફ્ત યોજના પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના કે તહત કેન્દ્ર સરકાર ઘર કે છતમાં સોલર પેનલ લગવાય બર